0: જેટલું બી નાઇટ્રોજન આપણે પ્રયોગ કરવો એનો અર્ધો ભાગ એ બુવાઈની સમય આપણે ખેતર મળાવી દેવું જોઈએ, અને બાકી જે અર્ધો ભાગ હે એને બે ત્રણ કિસ્સો તમે ફસલને બળવાની સમય પ્રયોગ કરો જોઈએ. ફોસ્ફરસનો પ્રયોગ હે બુવાઈની સમય પૂરી માત્રાનો ઉપયોગ કરી લેવો જોઈએ, અને બીજની થોડી દૂરી ઉપર ફોસ્ફરસ મેળવવું જોઈએ. અને સાથે સાથે પોટાશનો બી પૂરી માત્રાનો પ્રયોગ એ બુવાઈની સમય કરી દેવો જોઈએ. બીજું વિશેષ એ ધ્યાન રાખવું હોય કે આપણે જૈવિક ખાદનો પ્રયોગ જેટલો ઓછો હોય એટલો બઢિયા રહે, કે પ્રતિ હેક્ટર 5-10 ટન ગોબરની જે સડેલી ખાદ હે યા કમ્પોસ્ટ હે એને આપણે બુવાઈની સમય બુવાઈની પહેલે ખેતરમાં મળાવી દેવું જોઈએ. કેમકે આ આપણે ખેત બદલે ખેતની ઉર્વરા ક્ષમતા બદલે ને આપણે ફસલ બદલે ને આપણે સ્વાસ્થ્ય બદલે સબ બદલે ખૂબ ઓછું રહે, તો એટલે આપણે જૈવિક ખાદનો પ્રયોગ કરવો જોઈએ. એને સાથે આપણે મિટ્ટીમાં અગર ઝીંક સલ્ફર બોરોન એવા પોષક તત્વની કમી હોય તો આ વિશેષજ્ઞની સલાહ ઉપર સૂક્ષ્મ પોષક તત્વોનો બી ઉપયોગ કરવો જોઈએ, જેથી કે આપણી ફસલ હે એ સ્વસ્થ થાય અચ્છી થાય ને આપણે સ્વાસ્થ્ય ઉપર બી એનો અચ્છો પ્રભાવ પડે. ને સૌથી બઢિયા વાત એ છે કે આપણે મિટ્ટી પરીક્ષણ કરાવ્યું હોય તો એના આધાર ઉપર આપણે ઉર્વરકનો પ્રયોગ કરો. બીજું એ ધ્યાન રાખવું હોય કે કઈ ફસલ કરી રહ્યો એટલે ફસલને આધાર ઉપર આપણને ઉર્વરકોનો પ્રયોગ એ કરવો જોઈએ, કે કઈ ફસલમાં કઈ ઉર્વરકની માત્રા જ્યાદા હોય, જેમ કપાસ બદલે સોયાબીન બદલે મક્કા બદલે સબ બદલે અલગ અલગ પ્રકારના ઉર્વરકની જરૂરત પડે, એના આધાર ઉપર આપણે ઉર્વરકોનું ચયન કરવું જોઈએ. હવે આપણે સ્વરા ઉપર વાત કરો પશુઓનું ટીકાકરણ પણ ઉપર, તો પશુનું ટીકાકરણ કરવું કેમ જરૂરી હે એ આપણે સૌ જાણો, પશુને નિરોગી રાખવા ઉપર જરૂરી હે. પણ આના વિષય ઉપર આપણે વિસ્તાર ચર્ચા આગળ કરવા પહેલે આપણે આ સ્વરા ઉપર સંદેશ સાંભળવા. એને સાથે સાથે આપણે સાથે સ્વરા ઉપર પાયલબેન હે, પાયલબેન એ ગૌશાળા સલાવી એનાથી કે આપણે વરસાદની મોસમની પશુઓની દેખભાળ અને આહારના વિષય ઉપર વાત કરો, પછી આપણે આગળની વાત કરો.
1: નમસ્કાર બેન.
2: નમસ્કાર.
1: આજે અમારા હાથે ગ્રામ નવાગામ થી કે પાયલબેન, પાયલબેન એક ગૌશાળા સંચાલિકા હે, તો આજે એનાથી કે આપણે ગાયને દેખભાળની બારામે. પાયલબેન પહેલે તો મને બતાડો કે આપ જે ગૌશાળા એમાં કેટલી ગાય હે અને કયા નસ્લની ગાય હે?
2: દેશી ગાય હે, ગીર ગાય હે, તો હાફ ગાય હે ને બીજે બછડો હે.
1: અચ્છા,
2: છોટો મોટા એમ કઈ 10-11 ગાય હે.
1: તો આ કાર્ય તમે ક્યારથી કરી રહ્યો?
2: આમાં થઈ ગયો મારે 10-12 સાલ થઈ ગયો.
1: અચ્છા, ગાય ની દેખભાળ બદલે હું વિશેષ આપ કાર્ય કરો એના બારામાં મને જાણકારી આપો.
2: દેખભાળ બદલે અમે એને બાંધવાની જે જગ્યા હે એને સાફ સફાઈ રાખો, એના ઉપર વિશેષ અમે ધ્યાન દો, ને એના જગ્યા જે હે એ સમતલ હોવી જોઈએ ને હુકી હોવી જોઈએ, ને એના ધૂપ ને હવા ને સબ થકી એને સુરક્ષા મળે, એને બદલે અમે એને અચ્છી જગ્યા દેખીને બાંધો, બાકી ધૂપ બી આવે ને હવા બી આવે એને.
1: અચ્છા, ને બીજું હોય કે ગાયને આપ પ્રકાશની ધૂપની હવાની તો વ્યવસ્થા કરો.
2: હા,
1: એના અલાવા એને જે બાળો હે બાંધવાનો, બદલે હું કરો આપ?
2: હા, તો એને રોજ જે એને સફાઈ કરી વાંખરી, એને જે કોયલા અહી ને એને ઘાસ જે ખરાબ થયેલી પડી એ સબ એને સફાઈ કરી ને એને વ્યવસ્થિત કરી દી એને.
1: અચ્છા, તો હર રોજ સફાઈ કરતો?
2: હા, રોજ સફાઈ કરે, રોજ છે.
1: હા, તો એ ખુબ જરૂરી હે કે આપડે તો મચ્છર મક્ખી બી થઈ જાય તો સફાઈ રાખવી તો ખુબ જરૂરી બી હે.
2: હા હા, સફાઈ રાખવી જરૂરી હે.
1: બીજું ગાયના બાળા જે મચ્છર વગેરે થઈ જાય મક્ખી થઈ જાય,
2: હા તો હા એના બદલે બી અમે 2 ટાઈમ ધોણી કરો એને નિમ્ન પત્ર થકી.
1: અચ્છા,
2: હા, સાણા ને નિમ્ન પત્ર થકી એને ધોવાડી કરો ને સમય સમય ઉપર એને દવા બી છિડકાવ કરો.
1: અચ્છા,
2: બાકી મચ્છર ને આ કીટે ને હમણાં આવે ને પછી એને બદલે અમે એને ધોવાડી કરો તો એને થોડો સો આરામ મળે પશુઓને.
1: હા,
2: પંખા બી લગાડ્યા બારામે.
1: અચ્છા,
2: બદલે બી અમે કઈ રોશની બી કરીએ એને.
1: તો ખુબ અચ્છું કરે કે સહી એક એ બી જાનવર અહી બોલી નહીં શકે પણ એને સુરક્ષાની વ્યવસ્થા રાખવી આપણે
2: જિમ્મેદારી.
1: હા, અને પંખા વગેરે હોગો તો હુકુ એને રહેવાની જગ્યા તો અચ્છો રહેતા, મચ્છર બી નહીં થાય.
2: હા, નાની થાય.
1: અને બીજું આપ પશુ આહાર હું મેળો હું એને ખવડાવો?
2: આહાર મેં તો પશુ આહાર મેં તો અમે વધારે કરીને એને હરી અમને તો હરો સારો હે, વાડામાં અમારે બાજરી કરીએ તો એ મેલો ને મકી જવ ને ગુડ ને મિક્સ કરો નમક મિક્સ કરો એ સબ મિક્સર કરીને એના નાલા સૂકી ઘાસ સાથે

0: મિક્સ કરી અને થોડું પાણી નાખી ને એને નાળ દે બે ટાઈમ, તો એને અચ્છી તરફ ખાઈ, એને ખુશીથી ખાઈ, તો અમારે દૂધ બી વધારે, તો અમારી આમદની બી વધે. પાણી પીવડાવો સાંજે હવારે બે ટાઈમ
1: જરૂરી હે, કે ડિહાઈડ્રેશન ને પાણી તો જરૂરી થી હે.
0: હા, ને એને જીલાડવાની સફાઈ, એને પશુઓની બી સફાઈ જોઈએ, તો એને બી બે દાડા મેકો તેને જીલાડવા, તાકી એના પણ મચ્છર મક્ખી એની બાઈ
1: છોટો છોટો જીવાણો લાગી જાય તો એ બી નહીં રહી.
0: હા, એ બી નહીં.
1: સહી હે, સફાઈ ની વ્યવસ્થા તો રાખવી ખુબ જરૂરી હે, મનુષ્ય હો કે પશુ હો કોઈ ભી હો.
0: હા,
1: તો અચ્છો કાર્ય કરો, તો આપ સાફ સફાઈ ભી રાખો બઢિયા. અને બીજું આપણે જાણું તું કે ગાયો ને ઘણી પ્રકારની બીમારી થઈ જાય, તો પહેલે થી બતાડો કે ગાયો ને કઈ બીમારી થાય ને એને પાસે રોકથામ બદલે આપ શું કરો.
0: અમારા ગીર ગાય અને દેશી ગાય એમને શું હોય કે એક તો ગલગોટો થાય, એમને કોઈ લંપી વાયરસ નીકળ્યું હોય એમ, તે એને ભલે ટીકા લાગી ડાક્ટર ને હાદા અમે, ને કુછ દવાઈ અમે ઘરે બી રાખો અને ઘરેલું બી ઉપચાર કરો અમે, ને કુછ પ્રાથમિક ઉપચાર બી અમે કરી દો, ને અગર વધારે થાય તો અમે ડાક્ટર ને હાદા એને સમય સમય પર ટીકાકરણ કરવા લંપી વાયરસ ને, ને ગલગોટા મેં તમે ઘરેલુ ઉપચાર કરો એને, અર્ધર ને નમક બે મિક્સ કરીને એને જીભ ઉપર રગડો, તેનાથી થોડો સો એના આરામ મળી જાય. હા, ને બુખાર બી આવે દાંડાને તો એને બી ઇન્જેક્શન વગેરે રાખી તો લગાડ દો એની.
1: અચ્છા, ખુદ જ લગાડ દો.
0: હા, ખુદ જ લગાડ દો.
1: જ્યાદા
0: સમસ્યા હોય તો પછી ડાક્ટર ને હાજર એને બોટલે સડાવી કરી.
1: અચ્છા, તો બઢિયા, આપણે ગામ ને હોય સબ સુવિધા હે કે ઉપલબ્ધ
0: હે સુવિધા ડાક્ટર હી, ને ડાક્ટર ફોન ઉપર આવી જઈ. હા,
1: તો ખુબ અચ્છું હોય કે હા ડાક્ટર બતાડી ને ઉચિત ઇલાજ થઈ જાય તો બઢિયા હે.
0: હા,
1: તો બીજું આપણે
0: પેટ દર્દ બી થાય, પેટ દર્દ બી થાય.
1: અચ્છા,
0: એના ગેસ બી બને, તો એ દવાઈ અમે રાખો આખરી, એમ કીધું ઉપચાર એ કરી દો, બીજું પછી વધારે થાય તો ડાક્ટર ને હાથ દો.
1: જેને આફરા રોગ થઈ.
0: હા, વિશેષ ધ્યાન રાખવું પડે.
1: હા, તો એને ચારા નું કી ધ્યાન સાફ સફાઈ પડતો
0: હોય, સફાઈ થકી એના.
1: હા, તો અચ્છું હે. આપ જે ગર્ભવતી ગાય ને એની દેખભાલ બદલે એને આહાર મેં હું આલો,
0: એને બી ગેહું આલો, અમે ગેહું ને કેમ આલો એને, કેલ્શિયમ થકી હું એને ડી મજબૂત થઈ ને એને થોડું શું આરામ બી મળે એને, એને હષ્ટ પુષ્ટ રહે, ને એને પછી ગર્ભવતી રહે તો એને સારો બી વધારે આવતો નથી. ઠીક છે, એને જેટલો જોઈએ બીજું અમે ગેહું ખવડાવો એને.
1: અચ્છા,
0: ગર્ભવતી જે ગાય રહી એને
1: આપણે દૂધ કાઢવું કાઢવું જ સડો.
0: હા, તો કોઈ ગાય તો છે મહિના હાથ નહીં ના લે, કોઈ સાલ ભર આલે.
1: અચ્છા,
0: ગાય. હા, મેં અગર હા મને ખબર પડી જાય કે આ ગર્ભવતી હે તો પછી અમે બે તીન મહિના બાદ છોડ દો એને.
1: અચ્છા અચ્છા.
0: હા, કેમ કે એને બી પછી કેલ્શિયમ ની કમી થઈ જાય જેમ દૂધ નીકળે એમ, તો
1: હા દૂધ જ્યાદા કાઢવાથી કેલ્શિયમ ની કમી થઈ જાય. છોટો બચડો હોય એને દેખભાલ ભલે હું કરો,
0: એને તો દેખભાલ બચ્ચું જેમ બી થાય એમ તો ઘરમાં લાવીને બાંધો. અહીં ઘરમાં જ લઈ આવવા, બે સાત વાર ઘરમાં જ બાંધો, જાય તો કેમ નારું નહીં પડે, ત્યાર તક અમે ઘરમાં જ બાંધી રાખો, ને એને ઓળાવીને અચ્છું ઢાંકીને રાખો. અને પછી એને દૂધ જે ફર્સ્ટ દૂધ નીકળે ગાયનું એને મેં રેડાને જ પીવડાવો, તાકી એ બી મજબૂત થાય, ને દસ દડા એ દૂધ પીએ, પછી દસ દડા બાદ અમે નીકાળો દૂધ.
1: અચ્છા, જેને ખીસ કહી.
0: હા, ખીસ કહી.
1: હા, ખીસ બહુ જરૂરી. હા,
0: તો એ એને હષ્ટ પુષ્ટ કરે એને બચ્ચાને, બચ્ચું તાકતવર થાય એમ થી.
1: અચ્છા, બચ્ચું બી તાકતવર થાય, હષ્ટ પુષ્ટ, અચ્છી ગાય બળેગા બાદ મી.
0: હા, અચ્છી ગાય બળેગા. હા, ના અમારે ઇન્કમ થઈ જાય એમ થી, સંસારમાં ગૌ સેવા બી હે,
1: સેવા બી અચ્છી થાય, ઇન્કમ બી થઈ રહી અચ્છી, તો અચ્છી વાત હે.
0: ને ગાય એક એવું પશુ હોય કે એને કઈ બી ચીજ આપણે વ્યર્થ ન જતી હોય, એને ગોબર બી કામ આવી રહ્યું હોય, એને દૂધ બી કામ આવી રહ્યું હોય, એટલે કોઈ બી ચીજ એની વ્યર્થ ન જતી.
1: સહી હે, કે આપણે ખેતી બદલે બી જાય ખુબ જોઈએ કે એનું જે ગોબર હે,
0: એને ગોબર નો બી ખાદ બનાવીને અમે ખેતરમાં નાખો, તાકી ગેહું ને વધારે યુરિયા વગેરે નહીં નાખવું પડે અમને.
1: ગૌમૂત્ર એનો બી આપણે છિડકાવ કરો, તો
0: ગૌમૂત્ર નો બી છિડકાવ બરાબર કરો અમે, એ બી એકઠું કઈ કરો અમે. હા, ગોબર ગેસ નો બી પ્લાન અમે ચાલુ કરી દઈએ, અમે બે કઈ પ્રોસેસ ને હે એ બી.
1: હા હા, તો બઢિયા, એ બી એક અચ્છી યોજના હે. એને બી આપ અચ્છું કાર્ય કરો એ સમય ચાહી રહ્યો, અને અમે જે અમૂલ્ય સમય કાઢ્યો ને આ ગૌપાલન બારામાં, આ ગૌશાલા સંચાલન ને બારામાં જાણકારી આલી, એને

0: और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर। इसमें शामिल है शास्त्रीय संगीत, नृत्य, साहित्य, नाट्य विधाएं, धारावाहिक, वृत्तचित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए। प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in। याद रहे www.prasarbhartiarchives.co.in।
2: CP Grams, Centralized Public Grievance Redressal and Monitoring System।
3: ये है हर भारतीय नागरिक की शिकायत पर त्वरित कार्यवाही की गारंटी का पोर्टल। CP Grams एक ऐसी विश्वसनीय प्रणाली जो प्रत्येक नागरिक को सशक्त बनाती है
2: और सुशासन के हर स्तर पर अधिकारियों के जवाबदेही सुनिश्चित करती है। CP Grams, संवेदनशील, असरदार, जवाबदेह। आज ही लॉगिन करें CP Grams।
4: ભાઈ અને બહેનો, આ સ્વરો પર સંદેશ સાંભળ્યા એની પહેલા આપણે પાયલબેનથી જે વાત કરી, પાયલબેને આપણને પશુઓની દેખભાળ હતી કરવી ને એણે આ મોસમની હું આહાર આલવું, એણે બાળાની સફાઈ હતી કરી, એને ઉપર પૂર્ણ વિવરણબંધ આપણે જાણકારી આપી ને આ જાણકારી આપણે બદલે ખૂબ ઉપયોગી કે આપણે સબ હે ખેતી હાથે હાથે પશુધન બી રાખવા, પશુધનની ખેતી બે એકબીજાથી જોડેલો વ્યવસાય, પશુઓની દેખભાળ કરવો એ આપણું કર્તવ્ય કે આપણે એનાથી કે ઘણો ઉપયોગ લો, એણે એની સાવધાની, એના બદલે સુરક્ષા રાખવી આપણી જિમ્મેદારી છે। તો પશુઓની દેખભાળ, એના આહાર એ ધ્યાન રાખો, એને સાથે સાથે પશુઓનું ટીકાકરણ કરવું બી ખૂબ જરૂરી છે। તો આપણે પશુઓનું ટીકાકરણ કેમ જરૂરી છે એના વિષય ઉપર સગાડી આપણે વાત કરો તો આપણે સૌ જાણો કે સ્વસ્થ રહેવા બદલે ને રોગોથી બચવા બદલે ટીકાની આવશ્યકતા જે મનુષ્ય રહે એમને પશુઓને બી સ્વસ્થ રહેવા અને સંક્રામક રોગોને બચાવવા બદલે ટીકાકરણ આવશ્યક રહે। ટીકાકરણ કરવાથી પશુઓને જે લાભહીન બારામાં આપણે ચર્ચા કરો તો પશુઓને જે સંક્રામક રોગ થઈ જાય એક પશુથી કે દૂસરા પશુ સુધી જે રોગ ચલા જાય, અગર પશુને ટીકાકરણ કરી લો હોય તો આવા તરહના જે રોગ હે સંક્રામક રોગ હે નહીં ફેલેગા। એને સાથે સાથે દૂધ ઉત્પાદન હે, પશુઓનું વજન હે, જે પ્રજનન ક્ષમતા હે એના ઉપર કયા રોગ થઈ જાય તો એનો દુષ્પ્રભાવ પડે। તો અગર પશુઓને પહેલથી ટીકા લગેલા હોંગા તો એનાથી એના જે રોગનો દુષ્પ્રભાવ એ પશુ ઉપર નહીં પડેગા। બીજું આમથી જે પશુપાલક હે એને આર્થિક નુકસાન બી નહીં થાય, કેમ કે આપણે જાણો કે પશુ અગર બીમાર પડી જાય વગર તો એને બદલે એક આર્થિક નુકસાન ઉઠાવવું પડે કે આપણે ડોક્ટરને બતાડવું, એને દવાઈ કરવી, એની પૂર્ણ દેખભાળ કરવી પડે, તો એથી આપણો સમય બી વ્યર્થ જા, એના બાદ આર્થિક નુકસાન બી થાય। એને સાથે સાથે પશુપાલકોને ઘણી પ્રકારની પરેશાની બી ઉઠાવવી પડે કે ઘણા વખત એને ડોક્ટરને ઘેરે લઈને આવવું પડે, એને અલાવા ડોક્ટરની અસ્પતાલ બી લઈ જવું પડે, ઘણા વખત પશુ પશુઓને ભરતી રાખવો પડે, એના બાદ એને સાફ સફાઈ, એને સમય સમય ઉપર દવાઈ આપવી છે, કાંઈ ઘાવ વગેરે થઈ ગયો તો એના ઉપર મરમપટ્ટી કરવી, એના અલાવા એને સ્વચ્છ અને સુરક્ષિત સગરગા ઉપર રાખવું, એ સબ આપણે ધ્યાન રાખવું પડે, એના હાથે એને ચારો વગેરે ખાવા બદલે બહાર બી નહીં છોડી શકે, તો ઘણા પ્રકારની પરેશાની આપણે થાય તો એનો સામનો આપણે કરવો પડે। એટલે પશુઓને અગર પહેલથી ટીકાકરણ આપણે કરાવી રાખો તો પશુઓની ઘણી પ્રકારની જાનલેવા બીમારી અને કઈ પ્રકારના સંક્રમક રોગ હે એને થાય। બીજું એ બી ધ્યાન રાખવું હોય કે પશુઓને વરસાદની મોસમની ઘણી પ્રકારની બીમારી વધારે થઈ જાય, પશુઓને પગમાં ખુરપકા હે, મુંપકા હે એવી બીમારી થઈ જાય, ગલગોટો રોગ થઈ જાય, લંપી વાયરસ એવી બીમારી થઈ જાય, તો આ વરસાદનું મોસમ આવતા પહેલા અગર પશુઓને ટીકાકરણ કરાવી દો તો ખૂબ અચ્છી વાત હે। ને સોરા ઉપર બી જે પશુપાલક હિ બેઠેલા હિ ને આપણી વાત રેડિયો માધ્યમથી સાંભળી રહી કિસાનભાઈ, તો સબ જાણી ખીને લોકો ટીકાકરણ કરાવી બી મળ્યું, પર અગર અવડી બી પશુને ટીકાકરણનું કામ અગર બાકી હો તો એને ટીકાકરણ સમય ઉપર કરાવી દેવું જોઈએ। અને બીજું ટીકાનું જે કાર્ડ હે એ સુરક્ષિત રાખવું જોઈએ, જેમથી કયા સમય ઉપર કયો ટીકા લાગેગા

ભાઈ બહેનો, આ સ્વરા ઉપર આપણે સંદેશ સાંભળ્યા, એના હાથે આપણે આટલું બઢિયા ગીત સાંભળ્યું. ને આજના સમયે ગીત સંગીતનો આનંદ લેવાય છે તો આપણે દાડાભરની થકાન એ દૂર થઈ જાય. ને પહેલા આપણે પશુ ટીકાકરણની બારામાં વાત કરી રહ્યા તો ઈસ સ્વરા ઉપર ભી ભાઈ બહેન જે બેઠા એનાથી કીસ નિવેદન હે કે અભી ભી સમય હે, આપણે પશુઓના ટીકાકરણ જે કામ અગર બાકી ભી રહી ગયો તે હવે કરાવી શકાય. અને આપણે પશુઓની એ રોગોથી કી બચાવી શકાય, કેમ કે પશુ હે એનાથી કી આપણને ઘણો ફાયદો હે. પશુઓનો આપણે ખેતીવાડીમાં ઉપયોગ કરો અને પશુનું ટીકાકરણ કરાવવાથી કે પશુનું જે ઉત્પાદ આપણને પ્રાપ્ત થાય એ બી અચ્છા પ્રાપ્ત થાય. જેમ કે એનાથી જે દૂધ પ્રાપ્ત થાય, દૂધથી કે આપણે દહી બનાવવા, પનીર બનાવવા, એ સીધી બી અચ્છી રહેગા. એના હાથે હાથે પશુઓની જે અગલી જે નસ્લ હે બચ્ચે પેદા થાયગા એ બી સ્વસ્થ થાયગા ને એ બી હષ્ટપુષ્ટ રહેગા. તો આપણે જે આર્થિક રૂપથી કે બી આપણા બદલે અચ્છું રહેગા કે આપણને પશુઓની જે બીમારી ઉપર વધારે પૈસો ખર્ચ નહીં કરવો પડેગા. ને આપણને જે સમય બી બચત થાય, સમસ્યા નહીં આવે એને દેખભાલ કરવામાં એટલી. તો હણી વાતને ધ્યાન રાખીને આપણે ટીકાકરણ કરાવવું જોઈએ. હવે આપણે વાત કરો ખરીફ ફસલ મેં ખરપતવાર નિયંત્રણની, તો હવે આપણે

આપણે મોસમ સુખો હોય, અભી પાણી એટલો પડ્યું નથી આપણે, ને આપણે બુવાઈનું કામ કરી ચૂક્યું હોય અને ફસ નહીં, થોડી સી આપણે સોયાબીન વગેરે કપ મક્કી વગેરે ઉગી આવે તો વેસવેસની કે ખરપતવાર બી થઈ ગઈ હોય તો એને અમને આપણે કાઢી નાખીશું હોય, કેમ કે આપણે છોટી ખરપતવાર રહે તેના હાથેથી કે લઈને કાઢી શકો, અગર એ બળી થઈ જાગા તો એને બોલે પછી ખરપતવાર નાશીનો ઉપયોગ કરવો પડેગા, ને એ આપણે જે ફસલ હોય એનું પોષણ બી ખીસે લેગા, ને આપણે ફસલ એ બી કમજોર થાગા, તો આપણે બિલકુલ સહી સમય ઉપયુક્ત સમય કે આપણે હાથેથી કે લીલી ખરપતવાર એ કાઢી નાખો, કેમ કે આપણે થોડો સુખો મોસમ હોય, આપણે ખેતરમાં જા એવી જગ્યાએ આપણી દલદલ નથી તો આપણને કોઈ કામ ધ્યાનથી કરી દેવું જોઈએ. સોરા ઉપર આપણે હજી વાત કરી હતી આન બારામાં, પર આજે સોરાનો સમય એ પૂરો થઈ ગયો હોય તો આજ તો રીતાબેનને આજ્ઞા આલો. રામ રામ, રામ રામ.